ભાઈ બનુ અણસગી થાતે કાર્યક્રમ ખેતીવાડી થકી પડા સુટ આપને અમારું આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપણા સુઝાવ અમને આલી શકો અમારા અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈ બોનુ ફિર મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એકના વિષયને હાથે તારુદી રામ રામ રામ રામ.

0: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું સમજી કે પાણીની તર લાગી રહી હે. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હે તો એને પાણી પીવડાવ દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા ને અગર આપણે મુન્નીને કાંઈ બી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેને કાનમાં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હે.
2: बेटा मैं कल अपने भतीजे के घर होके आया, मैं देखकर हैरान रह गया कि वो लोग दिन भर एसी चलाते हैं, रोज वॉशिंग मशीन चलाते हैं, घर में दो दो फ्रिज हैं, फिर भी उसका बिजली बिल पता है कितना आता है? 0. मैंने पूछा तो भतीजा बोला, चाचा जी सब ऊपर वाले की दया है. मतलब सोलर पैनल की. मैंने सोचा अब तो लगवाना ही पड़ेगा.
3: पीएम सूर्य घर मुफ्त बिजली योजना, जुड़ने के लिए रजिस्टर करें PM सूर्य घर .gov.in पर.

ભાઈઓનું બોનો, આ તો હતી અમારી આજની સભા. અમે આશા કરા કે આજની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમ ગીત સંગીત આપને પસંદ આવ્યા હોંગા. આપને અમારા આજના કાર્યક્રમ કેવા લાગ્યા એને બદલે આપ અમને રાય સુઝાવ આપી શકો અમારે અણા પતા માટે. અમારું પતું હે વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 3270001. અજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારે અણા ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9460051234. તો ભાઈઓ બોનો, આ તો હતી અમારી આજની સભા. બીજી સભામાં ફેરી મુલાકાત થાગા તારુદી આપની સાથી અંજલિનું રામ રામ.

લોગોનો આપ સબનો ઘણમાન સ્વાગત કરો હું અમારી આજની હાજરીની સભામાં. આપ સભામરી રહ્યો આપણો સમુદાયિક રેડિયો વાગડ રેડિયો 98.8 FM માટે. હું આપને હાથે આપની પુનંજલિ પારેશરને આજે વાર સોમવારની તારીખ 10 અગસ્ત 2026 નો દાડો હે. નાઇન મોનો મેં દેખી રહ્યો કે આપણે સ્ટુડિયોની ઘડીમાં હાજરીના 5 વાગી કે હી તવે આપણે શરૂઆત કરો હાજરીની સભામાં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. ઠીક 5:30 માટે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ને કશિશ પારેશર ને હાથે એની કડી મેં બીજા કાર્યક્રમ ની શરૂઆત થાય જેને કહે બાળકનું બાલપણ એટલે કાર્યક્રમ સચ્ચા બચપન. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 6 વાગે પ્રસ્તુત કરતા કશિશ પારેશર ની મુ આપની ગુણ અંજલિ પારેશર ની હાથે એની સ્કડીમાં આપણે આગળી બળંગા આપણે કિસાન ભાઈ બનો થકી જોયું કાર્યક્રમ ખેતીવાડી. આ કાર્યક્રમમાં ફામરી શકોગા ઠીક 6:30 માટે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ની મું આપની ગુણ અંજલિ પારેશર ની હાથે એની સ્કડીમાં આપણે આગળી બળંગા આપણે અધિકાર કાનૂન નિયમ થકી જોયું કાર્યક્રમ સચ્ચા સ્વરાજ. આ કાર્યક્રમમાં ફામરી શકોગા ઠીક 7 વાગે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ની મું આપની ગુણ અંજલિ પારેશર ની હાથે સંગીત જેમાં આપ હમરોગા ફિલ્મી ગીતો નો નવો નિઝોનો ગીત ઠીક 8 વાગે થકી 9 વાગ્યા સુધી આપ હમરોગા કાર્યક્રમ શામી કસર. તો આ તો હતી આપણે હાજરીની સભામાં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા ને આસ્થા થકી જોડું કાર્યક્રમ આરાધના થકી.

0: दोस्तों, अगर चाहो तेज दिमाग और स्वस्थ जीवन तो आयरन युक्त तत्वों से भरपूर करें भोजन। खून में आयरन तत्वों की कमी होने पर एनीमिया रोग हो सकता है, जल्दी थकान होना, शारीरिक कमजोरी, याददाश्त में कमी, सांस फूलना, ये सभी एनीमिया के ही लक्षण हैं। लक्षण महसूस होने पर साथियों, अपने नजदीकी राजकीय स्वास्थ्य केंद्र में एनीमिया की निःशुल्क जांच जरूर करवाएं। हीमोग्लोबिन का स्तर 7 से कम होना अति गंभीर स्थिति को दर्शाता है। ऐसी स्थिति में चिकित्सक को जरूर दिखाएं और उचित उपचार लें। वागर रेडियो एवं वागधारा संस्था द्वारा जनहित में प्रसारित।
1: આપણે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જીની હવામાં આપણે હાલ હ ઈ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા
2: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
1: હવે આજ નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત
3: જાગૃતિ બોલ આપે કારે સોચ્યું હે અગર આ બુંદે રૂકી જાયંગા તો હું થાય
4: નાના અંજલિ બોલ હું થાગા
3: અરે જાગૃતિ બોલ આપડી જે નદી હે એ હુકી જાયંગા ખેતર બંજર થઈ જાયંગા ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા
4: ઓ અંજલિ બોન એટલે જ મન કા કહે કે પાણી તો કાલ હે પાણી થકી જ આપણું જીવન હે
3: હોવે જાગૃતિ બોન હર બૂંદ મે આપણું જીવન હે ને આજ ધરતી માતા નું સંબલ હે
4: હોવે અંજલિ બોન આપણે ભાઈ બોન થકી આપણે અનુરોધ કરા કે નર ને ખુલ્લું નહીં રાખવું બારિશ ને પાણી નું સંગ્રહ કરવું આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢી નું જીવન સફળ થઈ જાગા
3: હવે હવે જાગૃતિ બોન આપણે ભાઈ બોનોને કહો કે પાણી બચાવો પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો જલ જીવન હે આ આપણી પહેચાન હે હર બૂંદનું મોલ આપણે જાણો
5: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત
6: આપ સભી સુન રહે હે આપકા અપના સામુદાયિક રેડિયો વાગ રેડિયો 90.8 FM

ભાઈ બોનો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માની દુઆ, પિતાની ઉમેદ, નિસોરની મુસ્કાન હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હિત જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમ કે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. સેહત નું રાજ હું હે બોન, અસલ આદત ને સહી ખુરાક હે બોન. જીમ કી પર બાત ની શરૂઆત પાણી થકી કરો, થોડું સુ વ્યાયામ ને તાત કાઢી ની જીવન જીવા, ફલ સબ્જી રોજે ખા, બીમારી ને દૂર ભગાવા, જંક ફૂડ થકી દૂર રહ, નીંદર પૂરી લ ને ખુશ રહ. હોવે સેહત હે અસલી ધન આપરો, આ જીવન નો સહારો હૈ. આજ થકી આ રાજ ને અપનાવંગા ને જીવન ને સ્વસ્થ બનાવંગા. હોવે સ્વસ્થ રહો, ખુશ રહો, કેમ કે આ છે સેહત નું અસલી રાજ. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. અગર ચાહો તેજ દિમાગ ને સ્વસ્થ જીવન, તો આયરન થકી ભરપૂર તત્વ નું કરો ભોજન. હોવે કેમ કે ખૂન મે આયરન તત્વ ની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે. જલ્દી થકાન થવી, શારીરિક કમજોરી, યાદદાશ્ત મે કમી, શ્વાસ ફૂલવું, આ સબ એનિમિયા ના લક્ષણ હૈ. હોવે ભાઈ બોનો, આ લક્ષણ આપણને આપણે મય દેખાય તો આપણને આપણા પાય વાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે જઈને એનિમિયા ની નિઃશુલ્ક જાંચ કરાવી જોઈએ. આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચાર ની ગોળીએ નિઃશુલ્ક મળે હૈ. હોવે એનિમિયા થકી બચવા બદલે આપણને ખાવાના મેં દાળ, પત્તેદાર સબ્જી, ગુડ, બાજરા, તિલ, લીંબુ ને સંતરા, ગોબી, તરબૂચ, આંવલા, ટમાટર નું સેવન કરવું જોઈએ. હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાળ ખંગા તો એનિમિયા થકી બચી શકંગા. વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

બહેન બનુ અણસગી થાતે કાર્યક્રમ ખેતીવાડી થકી પડા સુટ આપને અમારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપણા સુઝાવ અમને આપી શકો અમારા અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈ બોનો ફિર મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એક નવા વિષય ને હાથે તારુદી રામ રામ રામ રામ.

નાના અંજલી બોન, હું થા ગા રી જાગૃતિ બોન, આપણી જે નદી હે એ હુકી જાયંગા, ખેતર બંજર થઈ જાયંગા, ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા. ઓ અંજલી બોન, એટલે જ મન કહે હે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે. હોવે જાગૃતિ બોન, હર બૂંદ મે આપણું જીવન હે, ને આજ ધરતી માતાનું સંબલ હે. હોવે અંજલિ બોન, આપણે ભાઈ બોન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લો ની રાખવું, બારિશને પાણીનું સંગ્રહ કરવું, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા. હોવે હોવે જાગૃતિ બોન, આપણે ભાઈ બોનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો, ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે આ આપણી પહેચાન હે, હર બૂંદનું મોલ આપણે જાણો. વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.